ઈડા પીડા ટળો રોગરાઈ દૂર પળો, ઈડા પીડા ટળો રોગરાઈ દૂર પળો, માય માગણ માગતે આહે. આણખી એક કરમાય, જપાવયા તુઝા બાળા ટીકા લાવ બાળાલા, જપાવયા તુઝા બાળા ટીકા લાવ બાળાલા, લસીકરણ મણતી ત્યાલા, થેંબ દુધાચા તુઝા દેઈ બળ ત્યાલા જગણ્યા, થેંબ દુધાચા તુઝા દેઈ બળ ત્યાલા જગણ્યા, થેંબ એક એક લસીચા દેઈ બળ ત્યાલા લઢણ્યા, થેંબ એક એક લસીચા દેઈ બળ ત્યાલા લઢણ્યા, રોગરાઈ થાંબવિણ્યા સંપવિણ્યા આઝારપણ, ધાવ ધાવ માઉલી કર જીવાચા આટાપીટા, ધાવ ધાવ માઉલી કર જીવાચા આટાપીટા, હે સગળ આત્તાચ હોઈલ, નંતર માત્ર રાહુન જાઈલ, નંતર માત્ર રાહુન જાઈલ.